0: கிராம ஜெகம் சொன்னாலே சபி பையனா
1: અરુણ ભાઈરાન
2: મનોજ ભાઈરા
3: ઘણા ઘણા રામ રામ
1: તો આજ આપો પાછા કિશન ભાઈ સુ ગ્રામ જગત રે કાર્યક્રમ રે માધ્યમ સુ મનોજભાઈ જોડ્યા હો ઓર જોડણ સુ પહેલે સબસુ પહેલે અગર એક વાત કરો તો આજ જો દિન હે તો આજ દિન એક નઈ શરૂઆત રો દિન હે આપો એક સંકેત આપો યે કાર્યક્રમ રે માધ્યમ સુ કહેણો ચાહો કિશન ભાઈયા નો ક્યોંકિ કિશન જો હે આપો એક રીડ રી હડી હે ઓર આજ 1 જૂન સુ લગાય 30 જૂન તક એક અભિયાન ચલાયો જા રહ્યો જગે રો નામ હે ખેત બચાવ
2: અભિયાન
1: વિશેષકર કેન્દ્ર સરકાર જો હે ઇનો શરૂ કિયો હે અને એક મહત્વપૂર્ણ દેશવ્યાપી કાર્યક્રમ હે પૂરે દેશ મે અપના જતા ભી કિસાન ભાઈ હે ઓનો એક જાગૃત કરણ વાસ્તે એક અભિયાન હે કે ભી આપ રો ખેત અગર બચ્યો તો સબ કુછ બચશે નહી તો આવનારી સમય મે અગર ખેત હી નહી બચશે તો કી બચશે કેણે નો મતલબ એ હે કે આવનારે સમય રે માં જીકે તરીકે સુ ખેતરી મિટ્ટી હે મતલબ કેમિકલ્સ યા કોઈ જોકો ભી હે આજકાલ રસાયણિક જોકો દવાઈયા જોકો લોગ ડાલ રહ્યા હે ઉનો દેખતે હુએ યો મુખ્ય ઉદ્દેશ્ય જો આજ રખ્યો ગયો ભાઈ સંતુલિત ખાદ રો ઉપયોગ હુએ લાગત ઓર કમી ઓર મિટ્ટી રી સંરક્ષણ જ્યાદા બઢે મોસમ રે અનુરૂપ ખેતી હુએ પૂરે સાથ સાથ મે સરકારી યોજનાઓ નો લાભ ભી મળે તો કેણે મતલબ આજ રો જો સંકેત તરે કાર્યક્રમ સુ આપો આજ એક સંદેશ જો દે રહ્યા હે કિશન ભાઈયા નો કે જો આવનારે સમય મે કેસીસી કિસાન સેવા કેન્દ્ર રે માધ્યમ સુ યા કોલ સેન્ટર રે માધ્યમ સુ આપનો જો હે ઓ ખેત બચાવ અભિયાન રે મે સહયોગી રૂપ મે ગાઉ ગાઉ ડોણી ડોણી અભિયાન ની શરૂઆત કરની હે ઓર વિશેષ કર આવનારે સમય મે આપરો કિસાનો નો ખેતો વાસ્તે કી કરની હે ઓરી જમીન વાસ્તે કોકર ઉપજાઉ બનાવની હે ઉ વાસ્તે બારે મે ચર્ચા કર
0: દેખો કિસાન ભાઈયા નો જોકો હે કેન્દ્ર સરકાર યે 30 દિનો મે નઈ નઈ તકનીકી આધુનિક તરીકે સુ ખેતી કરના જોકો ભી નવાચાર હે ઉરે બારે મે જાણકારી દેસે તો ઈસુ જુડિયોડા રહેવે ખેત બચાવ અભિયાન તહત જોકો ભી જાણકારી મળ રહી હે ઉનો જુટાવે ઓર ઉનો સાજા એક દૂસરે સાથ કરે તાકી જોકો આવનારા સમય મે ખેતી ને ઓર સુદ્રઢ બણા જા સકે ઓર સાથ યે આજ આપર જોકો ચર્ચા રો વિષય હે સબસુ પહેલે દેખો ગ્રામીણ ભાઈઓ રો વાસ્તે ગ્રામ સ્વચ્છતા જોકો હે ઉર મથે આપો એક વાતચીત કરશો કે આપર ઉર કી પ્રતિ આપર દાયિત્વ હે ગ્રામ સ્વચ્છતા લેકર જોકો હે ગ્રામીણ ભાઈઓ નો કી કી ચીજો ધ્યાન રહે સબસુ પહેલી વાત અગર આપણો સ્વચ્છતા બારે મે વાતચીત કરની હે તો ચાહે ગ્રામીણ હો યા શહેરી પરિસર હો હર વ્યક્તિ પૂરી શરૂઆત ખુદ સુ ઓર આપણે પરિવાર સુ કરશે તો જ્યાદા બહેતર રહેશે
1: બિલકુલ અચ્છી વાત બતાવી કે જે તરીકે શું આપણી શરૂઆત આપણે ઘર શું આપણે ગાઉં શું આપણે ઢોણી શું કરશે તો હોય ચર્ચાનો જો આજ નો મુખ્ય વિષય હે ગ્રામ સ્વચ્છતા રા અમારા સબકા દાયિત્વ બિલકુલ આપણો સબરો દાયિત્વ એક સ્વચ્છતા જો હે દેશે પ્રધાનમંત્રી જબ લાલ કિલ્લે સુ 2014 15 રમા